સખ્યાઓ, આપ સભ્ય આ કોકણગોર કાર્યક્રમમાં બહુ બહુ સ્વાગત છે. ઓર આપ સભ્ય મારી ઓર સે ઘણો ઘણો રામ રામ. ઓર મો છું આજ આપ કા સાથ આપકી સખી મીના. તો સખ્યાઓ દેખો, અબાર આપણે દેખી રહ્યા છા કે લંબી જો ગરમી ઉમસ કો આપણને, યાની કે પરેશાની હોય છે કાફી આપણ કતાઈ. લંબી ઉમસ કે બાદ આપણને દેખ્યો કે મોસમના પરિવર્તન હોયો ઓર યુ બરસાત કો મોસમ આવ્યો. તો એ બરસાત કા મોસમમાં જ્યાં આપણ હરિયાલી ઓ ઠંડી ફુવારા કો આનંદ તો લઈ રહ્યા છા, પર એ મોસમમાં દેખો સખ્યાઓ આનંદ તો આપણને લેણો છે, પર એક સાથી આપણો ઓર અપના જો બચ્ચા છે ઘરમાં છોટા, વાંકા સ્વાસ્થ્ય કો આપણ કતાઈ કાફી ધ્યાન રાખણો છે. તો સખ્યાઓ આજ કા કાર્યક્રમમાં આપણે ચર્ચા કરવું જઈ રહ્યા છા બરસાતમાં કસા રખા બચ્ચા કો ધ્યાન વ બીમારિયા સે બચાવ. તો સખ્યાઓ બચ્ચા કા સ્વાસ્થ્ય કે લેખ દેખો કહી તરહ કી ચુનૌતિયા ભી આવજે ઈ મોસમમાં, યાની કે ઈ મોસમમાં આપણ કતાઈ બચ્ચા કી દેખભાળ કસા કરણી છાઈજે, વાઈ મોસમી બીમારિયા સુ કસા સુરક્ષિત રાખા, ઓર જસા ખાન પાનમાં કી ચીજા કે વાંકા આહારમાં આપણ શામિલ કરા, તો ખજનક આહાર વિહાર એ સબ ચીજા કો વિશેષ ધ્યાન એ મોસમમાં રાખણો રહે છે. ઓર જબ ભી કંઈ બહાર ઘૂમવા જવા, યાની કે દેખો બરસાતમાં લંબા ઇંતજાર કે બાદ જબ બરસાત હોવ છે તો ઘૂમવા કો મન ભી હોવું છે, બચ્ચા પિકનિક મનાવવા જાઓ છે, આપણ ભી જાઉં છા, તો એ સબ છોટી છોટી બાતા રહે છે જ્યાં કો આપણને ધ્યાન રાખણો છે કે આનંદ તો લા ઓર એ હરિયાલી વ ઠંડી ફુવારા કા સાથ, પર આપણ કતાઈ આપણા સ્વાસ્થ્ય કો વિશેષ ધ્યાન રાખણો છે કે બરસાતમાં જો બચ્ચા રહે છે વાંકી રોગ પ્રતિરોધક ક્ષમતા કમ હો જાવો છે. તો બહુ સી બાર વ સ્કૂલ સા આવે યા બહાર સા આવે કંઈ ઘૂમવા જાવ તો જબ ભીગ જાવ કપડાં ગીલા હો જાવ તો વાંકા તઈ સરદી જુકામ બહુ સારી એસી બીમારિયા છે દેખો એ મોસમમાં, જેસ વાયરલ બુખાર હો ગયા, ડેન્ગુ છે, મલેરિયા છે, દસ્ત છે, ટાઇફાઇડ છે, યા ફિર ત્વચા સંબંધી રોગ કી વાત કરા તો ત્વચા સંબંધી સંક્રમણ જેસી બીમારિયા ભી કી ચપેટમાં ભી જલ્દી આ જાવ છે. અગર સખ્યાઓ આપ પણ થોડી સી સાવધાની યા કુછ આદતા કી વજે સે કાફી હદ તક બીમારિયા સુ આપણ બચાવ કર સકા છા, જેસા વાત કરા સબસે પહેલી આપણ સ્વચ્છતા કી. તો સ્વચ્છતા આપણા જીવનમાં કતની જરૂરી છે ઓર કતની મહત્વપૂર્ણ છે, ક્યોંકિ ખચનક અગર વ્યક્તિ સ્વચ્છ ન રહેગો, મનુષ્ય હિ સ્વચ્છ કોઈ ન તો કોઈ જો જીવન જો પશુ તુલ્ય છે, યાને કે આપણ કંઈ આપણ કતાઈ આપણા દૈનિક જીવનમાં સ્વચ્છતા કો વિશેષ ધ્યાન રાખણો છે ઓર ખાસ કર છોટા બચ્ચા કો. પર સબસે પહેલી છે કે જો આપણી દિનચર્યા છે, આપણી આદત છે, આપણ સ્વયં એક ગૃહિણી છે, આપણી મુખ્ય ભૂમિકા રહે છે ઘર પરિવારમાં, તો સબસે પહેલી સ્વચ્છતા રાખવો આપણ કતાઈ આપણી જરૂરત છે. તો આપણે સ્વચ્છતા રાખેગા તો આપણા આપી આપણા જો બચ્ચા છે ઘરમાં વો ભી સ્વચ્છતા રાખેગા ઓર સ્વચ્છ રહેગા ઓર બીમારિયા સે કાફી હદ તક બચેગા. તો સખ્યાઓ સબસે પહેલી વાત કરા સ્વચ્છતા કી, તો બચ્ચા કા હાથ હંમેશા આપણ કતાઈ સાબુન સે ધુલવાની ચાહીજે. જબ વો ઘર સે બહાર જાવ, માન લો ખેલવા કૂદવા, તો જબ બહાર સે આવ તો હંમેશા હાથ પેર ધો કઈ વાઈ આપણે કિચનમાં યા ઘરમાં વાંક પ્રવેશ હોણી જાઈજે. ઓર ભોજન કરવા સુ પહેલી ભી સાબુણ સે હાથ ધોણી જાઈજે. ઓર એક અલાવા જો આપણા નાખુન રહે છે યા કી સ્વચ્છતા કો ભી વિશેષ ધ્યાન રાખા કે નાખુના કી સફાઈ સમય સમય પર કરા, નાખુન બડા ન હોવા દ્યા. ઓર એ મોસમમાં સક્યા વિશેષ વાત છે આહાર કી, તો આહાર કો ભી આપણ વિશેષ ધ્યાન રાખા. ઘર કો તાજા ઓ ગરમ ભોજન કરા, હરી સબ્જિયા એ મોસમમાં દેખ કહી બનાવવા, ક્યોંકિ હરી સબ્જિયામાં છોટા છોટા કીડા રહે છે, તો હરી સબ્જિયા જબ બનાવવા તો વાંક તઈ અચ્છે સે સાફ કરકે ધો કહી વાંક ઇસ્તેમાલ કરા. ઓર સખ્યાઓ દાળ હોઈ, દૂધ, દહી, મોસમી ફળ ઓર પર્યાપ્ત પાણી, એ સભી રોગ પ્રતિરોધક ક્ષમતા બઢાવવામાં કાફી મદદ કરે છે. તો બારિશમાં ભીગ બાસુ બચાવવા કલેખ ઓર ઘર કા આસપાસ આપણ કતાઈ કભી ભી પાણી જમા ન હોવા દેણી ચાહીજે, ક્યોંકિ અગર પાણી જમા હોગો તો મચ્છર પનપગા ઓર મચ્છર પનપવા સે બહુ સારી બીમારિયા કો નોતો લેકા આવજે. તો સખ્યાઓ

0: તો સખ્યો આપણ કતાઈ બચ્ચા
1: ચાલે
0: કતાઈ એક તો પૂરી બાહકા
1: તમે
0: કપડા
1: જાયો
0: જરૂર.
1: થોડી
0: આપણ કતાઈ ઈ મોસમમાં પૂરી બાહકા કપડા બચ્ચા કતાઈ પહેરવાની ચાહીજે. ઓર જો કપડા આપણ પહેરાવા તો વાસ બચ્ચા કે દેખો કાફી મદદ મિલેગી. ઓર એક વિશેષ બાત છે કે બીમારિયા સે બચાવવા કે
1: ફેમિલી
0: લેકર
1: વર્કર આની યે કે
0: જો ઈ મોસમમાં આપણ કતાઈ બચ્ચા કો ટીકાકરણ કો ભી જબ બચ્ચા પેદા હો છે તો દેખો આ ટીકા જરૂર લગાણી ચાહીજે. તો ટીકાકરણ કો ભી આપણ કતાઈ વિશેષ ધ્યાન રાખણો છે. ઓર સખ્યાઓ આપણ બાત કરા કે દેખો જબ બચ્ચો પેદા હો છે તો ઉકા ટીકા કો આપણ કતાઈ વિશેષ ધ્યાન રાખણો છે ક્યોંકિ ટીકા જીવન કે લેખ બહુત હી મહત્વપૂર્ણ છે. ઓર અબ દેખો બરસાત કો મોસમ છે તો આપણ એક પ્યારો સો લોકગીત બરસાત કા મોસમમાં સુના.